વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથે શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે FM બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે બુધવાર જ્યેષ્ઠ માસ, દિનાંક 27, શક સંવત 1948, તારીખ 17 જૂન 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું ધવલ પરમાર હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

0: શ્રોતા મિત્રો, ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ સાંભળશો ગુજરાતી સમાચાર બાદ.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
3: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
2: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજુલામાં સિંહના હુમલામાં યુવાનના મોત બાદ બે સિંહોને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યા. મંત્રી ઋષિકેશ પટેલે લોથલમાં તૈયાર થનારા નેશનલ મેરીટાઇમ કોમ્પ્લેક્સની કામગીરીની સમીક્ષા કરી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 63 લાખની કિંમતના 410 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા. આરટીઈ હેઠળ ખાલી પડેલ 6000 બેઠકો માટે આવતીકાલથી ચોથો રાઉન્ડ. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વનડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. સમાચાર વિગતવાર. રાજુલા પંથકમાં સિંહ સાથેની અથડામણમાં એક યુવકનું મોત થયું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મૃત્યુના સમાચાર અત્યંત વ્યથિત કરનારા છે. શ્રી મોઢવાડિયાએ આંગે જણાવ્યું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સંબંધિત સિંહ પરિવારને તાત્કાલિક રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવ્યો છે.
1: એક સિંહ પરિવાર સાથે એક યુવાન અથડામણમાં આવતા એમનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. તાકીદે આ બે સિંહોને પકડી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ટ્રેકરોની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વન વિભાગની સૂચના અનુસાર વર્તવા માટે મારી નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે, અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને એ માટે જે કોઈ કાર્યવાહી કરવી પડશે એ કાર્યવાહી કરીશું.
0: વનમંત્રીએ જણાવ્યું હતું કે માનવ જીવનની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી નિવારક અને અસરકારક પગલાં લેવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં પ્રગતિ પથ યાત્રા અંતર્ગત અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી હતી, તેમજ ત્યાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરી હતી. વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે આ સાઇટની વિશેષતા અને સિદ્ધિઓ વિશે પણ માહિતી મેળવી હતી. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનનાર અને લોથલના ઇતિહાસને પ્રદર્શિત કરનાર નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષના નિર્માણ પામનારા ફેઝ 1 અને ફેઝ 2 વિશે પણ મંત્રી સહિતના મહાનુભાવોએ વિસ્તૃત જાણકારી મેળવી સમીક્ષા હાથ ધરી હતી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂરા થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ઉર્જામંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ધોળકા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષનું સફળ શાસન એ વર્ષ 2047ના વિકસિત ભારતના નિર્માણનો મજબૂત પાયો છે. રાજકોટ જિલ્લામાં 12-20 જૂન દરમિયાન વિવિધ તબક્કે જનકલ્યાણ શિબિર યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે બેડલા, ડુમિયાણી, કમળાપુર, કોલીથર, પેઢલા, પીપરડી, વેરાવળ અને ગોંડલ નગરપાલિકા ખાતે શિબિરનું આયોજન કરાયું છે. રાજકોટમાં પ્રગતિપથ યાત્રા અંતર્ગત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મહિલા અને બાળ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે દર્દીઓને મળતી સારવાર સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB પૂર્વગામી રસાયણોના ડાયવર્ઝનને રોકવા માટે ઉદ્યોગ ભાગીદારી પર ભાર મૂક્યો છે. NCBના ડિરેક્ટર જનરલ અનુરાગ ગર્ગે અમદાવાદમાં આયોજિત એક કોન્ફરન્સમાં રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. રાસાયણિક સંચાલનને પ્રોત્સાહન આપવા, સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા અને ગેરકાયદેસર રગ ઉત્પાદન માટે સંભવિત રીતે ડાયવર્ઝન કરી શકાય તેવા રસાયણો સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યવહારોની વહેલી તપાસ અને રિપોર્ટિંગને પ્રોત્સાહન આપવા માટે આ આચારસંહિતા તૈયાર કરાઈ છે. અમદાવાદ પોલીસ દ્વારા ખોવાયેલા સરસામાન પરત કરવા માટેના 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા 410 જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા હતા. મૂળ માલિકોને પરત કરાયેલા આ મોબાઈલની કિંમત 63 લાખ રૂપિયા થાય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PI ધેનુ ઠક્કરે જણાવ્યું હતું કે મોબાઈલ પરત મળશે તેવી માલિકોએ આશા છોડી દીધી હતી, પરંતુ પોલીસે આ તમામ મોબાઈલ શોધીને પરત કર્યા છે.
2: જો ભી મોબાઈલ એક્ટિવેટ હોતા હૈ તો વો સારે મોબાઈલ રિકવર કરકે પોલીસ ને ઉનકે મૂળ માલિક તક પહોંચાયા હૈ. એપ્રોક્સ 15-20 મોબાઈલ જો હમને બહાર સે રિકવર કિયે ગયે હૈ, ઉસકી અમાઉન્ટ હૈ 63 લાખ એપ્રોક્સ. યે ગુજરાત પોલીસ કી જો પહેલ હૈ 13 તુજકો અર્પણ, હમને ઇતને સારે મોબાઈલ લોગો કો પરત કિયે

0: उनके मालिक को उन्होंने छोड़ दिया था कि शायद हमें ये मोबाइल हमारा चला गया है तो वापस नहीं मिलेगा, लेकिन जब वापस लेते वक्त उनको जो खुशी हुई थी, तो ये गुजरात पुलिस का एक बहुत ही सराहनीय प्रयास है।
1: मुख्यमंत्री भूपेन्द्र પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે સાંજે 5 વાગે કેબિનેટ બેઠક યોજાશે। શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ કાર્યક્રમ પર ચર્ચા, વરસાદ ખેંચાતા રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીની સમીક્ષા, ખેડૂતોના વીજ પોલ નાંખવાની બાબતે તેમજ કૃષિ વાવેતર, ખાતરની માંગ સહિતની બાબતો પર રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરાશે, જ્યારે રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયોની પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે। રાજ્યમાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ગયા બાદ પણ 6000થી વધુ બેઠકો ખાલી રહી છે। આવતીકાલે ચોથો અને અંતિમ રાઉન્ડ યોજાશે। 3 રાઉન્ડ બાદ હજી પણ 6085 બેઠકો ખાલી છે। વાલીઓ 20 જૂન સુધી શાળા પસંદગી કરી શકશે અને આગાઉના રાઉન્ડની ફેરબદલ કરી શકશે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAT ફોલો કરશો। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા અમદાવાદ ધોલેરા અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દોડતી પ્રીમિયમ એસી અને વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો છે। તેને કારણે લોકો અંગત વાહનોની જગ્યાએ સરકારી બસને પ્રાધાન્ય આપી રહ્યા છે। આ અંગે મુસાફર વિશાલ અગોલાએ પ્રતિક્રિયા આપી।
2: સરકારે જે વોલ્વો બસની સુવિધા ગુજરાતમાં ચાલુ કરી છે, એનાથી ગુજરાતના મુસાફરો માટે બહુ ફાયદો થાય છે, કે આવી ગરમીમાં એસીના માટે મુસાફરી કરી શકે છે અને કમ્ફર્ટેબલ ટ્રાવેલ કરી શકે છે। અને સરકારે જે ટિકિટના પૈસા જે ભાડું ઓછું કર્યું છે, એનાથી બહુ વધુમાં વધુ લોકો આ મુસાફરીનો આ વોલ્વો બસનો લાભ લે છે।
1: રાજ્યના ખેડૂતો પોતાનો અનમોલ ઉત્પાદનને સરળતાથી સાચવી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ ગોડાઉન બનાવી આપવામાં આવે છે। આ યોજના હેઠળના એક લાભાર્થી ખેડૂત વેરાવળ તાલુકાના બીજ ગામે રહેતા અશ્વિન વાઢેરને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે મંજૂરી હુકમ આપવામાં આવ્યો હતો। આ સહાયથી તેઓ પોતાના ખેતરમાં પાક સંગ્રહ માટેનું ગોડાઉન બનાવી શકશે। આ અંગે પ્રતિભાવ આપતા ખેડૂત અશ્વિન વાઢેરે આમ જણાવ્યું હતું।
3: વેરાવળ મુકામે જે પાક સંરક્ષણ ગોડાઉનનો હુકમ માટે અમને બોલાવ્યો હતો, મારે ખેતીવાડી માટે પાક સંરક્ષણ ગોડાઉનની જરૂર હતી। હું ઢોરમાલની વ્યવસ્થા માટે, મારે સારાની વ્યવસ્થા માટે, મારા અનાજની વ્યવસ્થા માટે જે મારે ગોડાઉન બનાવો હતો એ મારા સ્વ કરશે મેં નિર્ણય કર્યો હતો। સરકારની જે ગોડાઉનની મંજૂરી એમાં મળે એ મંજૂરી હુકમ મારે આવી ગયો છે।
1: દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી છે। અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, જેને કારણે ગરમીમાં આંશિક રાહત મળી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4-5 દિવસ ચોમાસું વધુ આગળ વધશે, જોકે સમગ્ર ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમન માટે હજુ થોડી રાહ જોવી પડશે। સમગ્ર ભારતમાં જવલ્લે જોવા મળતું રેડ ફૂટેડ બોબી, લાલ પગવાળો બુબી જામનગરમાં જોવા મળતા પક્ષીપ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે। સમગ્ર ભારતમાં ભાગ્યે જ જોવા મળતું રેડ ફૂટેડ બુબી એટલે કે લાલ પગવાળો પક્ષી જામનગરના સચાણા નજીક અશક્ત હાલતમાં જોવા મળ્યું હતું। જામનગરના પક્ષીવિદોએ જામનગરના બર્ડમેનથી ઓળખાતા ફિરોઝખાન પઠાણનો સંપર્ક કરી તેમને આ પક્ષીને સારવાર માટે આપ્યું છે। ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 વાગે લખનૌમાં રમાશે। શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલ 1-0થી આગળ છે। મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ્સ સામે થશે। આ મેચ UKના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે। અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે 79મી સિનિયર રાષ્ટ્રીય તરણ સ્પર્ધા 2026નો પ્રારંભ કરાવ્યો। આગામી 21 જૂન સુધી ચાલનાર આ 6 દિવસીય સ્પર્ધામાં દેશના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિતના કુલ 370 ટોચના તરવૈયાઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં પુરૂષો અને મહિલાઓની વિવિધ 42 સ્પર્ધા યોજાશે। રાજુલામાં સિંહના હુમલામાં યુવાનના મોત બાદ 2 સિંહોને રેસ્ક્યુ કરી 5 ને પૂર્યા। મંત્રી ઋષિકેશ પટેલે લોથલમાં તૈયાર થનાર નેશનલ મેરીટાઇમ કોમ્પ્લેક્સની કામગીરીની સમીક્ષા

0: કરી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 63 લાખની કિંમતના 410 મોબાઇલ શોધી મૂળ માલિકોને પરત કર્યા. આરટીઈ હેઠળ ખાલી પડેલ 6000 બેઠકો માટે આવતીકાલથી ચોથો રાઉન્ડ અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વન ડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ્સ સાથે થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઉર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
2: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.
3: શ્રોતા મિત્રો, આવો સાંભળીએ ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફાન્સના એવિયનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. પીએમ મોદી આજે એવિયનમાં સમાવિષ્ટ વિકાસ અને એઆઈ પરના G7 સત્રોમાં ભાગ લેશે. G7 દેશો ભારત સહિત અનેક દેશો સાથે મળીને વૈશ્વિક આરોગ્ય અને વિકાસ સહયોગને મજબૂત બનાવશે. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાઉ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો. અમેરિકાએ ઇરાનની બંદરો પર નૌકાદળની નાકાબંધીને હળવી કરવાનું શરૂ કર્યું. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી વનડે રમાશે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. સમાચાર વિગતવાર. G7 સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. શ્રી મોદી અને શ્રી ટ્રમ્પ વચ્ચે છેલ્લી મુલાકાત ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકામાં થઈ હતી. આજની બેઠકમાં બંને પક્ષો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ મજબૂત થવાની અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થવાની અપેક્ષા છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે G7ના બીજા સત્રમાં સમાવિષ્ટ વિકાસ અને એઆઈ અંગેના સત્રોમાં ભાગ લેશે, જેની વિષયવસ્તુ છે બધાના લાભ માટે સંતુલિત સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસને ફરીથી શરૂ કરવો. તેઓ નાણાંકીય ભંડોળના સલામત, ઝડપી અને અસરકારક અમલીકરણ પર કાર્યકારી લંચમાં પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપીયન કમિશનના પ્રમુખ વોન ડેર લેયર સાથે ત્રિપક્ષીય બેઠક કરશે. તેઓ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ચ સાથે પણ મુલાકાત કરશે. ગઈકાલે શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. પ્રધાનમંત્રીએ કેનેડા, જાપાન અને બ્રિટનના પ્રધાનમંત્રી તથા યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાન સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે કેન્યા, દક્ષિણ કોરિયા અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. શ્રી મોદીએ આ દેશો સાથે સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આકાશવાણી સમાચાર, મિત્તલ પટેલ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશોને વિશ્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓને સંઘર્ષના જોખમોથી બચાવવા અપીલ કરી છે. ફાન્સના એવિયનમાં G7 સમિટમાં આઉટરીચ સત્રમાં બોલતા શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા બધા દેશોને જોડતા ખલાસીઓની સલામતી સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે. સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં વિશ્વાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતે હંમેશા માનવતાને પ્રાથમિકતા આપી છે, જે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ, આપત્તિ સ્થિતિસ્થાપક માળખા માટે ગઠબંધન, વૈશ્વિક બાયોફ્યુલ જોડાણ, મિશન લાઇફ અને માતાના નામે એક વૃક્ષ જેવી ભારતની આગેવાની હેઠળની પહેલોમાં પ્રતિબિંબિત થાય છે. G7 દેશો ભારત સહિત અનેક દેશો સાથે મળીને વૈશ્વિક આરોગ્ય અને વિકાસ સહયોગને મજબૂત બનાવશે. G7 નેતાઓએ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ફરી ફાટી નીકળવા સામે લડવા માટે સંયુક્ત કાર્યવાહી કરવાની હાકલ કરી છે. ભારત, ઇજિપ્ત, કેન્યા અને દક્ષિણ કોરિયાએ આ પહેલને ટેકો આપ્યો છે, જેમાં ચેપગ્રસ્ત લોકોને શોધવા, સરહદ દેખરેખ અને સમુદાય જોડાણનો સમાવેશ થાય છે. બધા સભ્યોએ ઇબોલા માટે રસીઓ, પરીક્ષણો અને સારવારના વિકાસમાં સહયોગનું પણ વચન આપ્યું છે. G7 કેન્સરનો ઇલાજ શોધવા માટેની તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. G7 દેશોએ નબળા દેશોને મદદ કરવા અને મજબૂત આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિકાસ અને રોકાણ ધિરાણમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે અગ્રણી વેપારીઓ, સીઈઓ, રોકાણકારોને ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. ફ્રાન્સના નાઇસમાં ભારત ઇનોવેટ્સ 2026ના સમાપન સમારોહને સંબોધતા શ્રી ગોયલે ભારત ફ્રાન્સ નવીનતા ભાગીદારીની અપાર સંભાવનાને પ્રતિબિંબિત કરતા છેલ્લા 3 દિવસમાં પ્રાપ્ત થયેલા પરિણામોમાં આશાવાદ અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મેક્રોન વચ્ચે થયેલી વાતચીત પણ વધુ પ્રોત્સાહન પૂરું પાડશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાઉ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો છે. આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ કરાર ગઈકાલે નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં થયો હતો. ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે તમામ 6 રાજ્યો વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા પછી કિશાઉ પ્રોજેક્ટ માટે કેબિનેટની મંજૂરી માંગવામાં આવશે. કરાર અનુસાર કેન્દ્ર સરકાર પ્રોજેક્ટનું 90% ભંડોળ પૂરું પાડશે, બાકીના 10% 6 રાજ્યો વચ્ચે વહેંચવામાં આવશે. એવી પણ સંમતિ થઈ છે કે હિમાચલ પ્રદેશને મળતું પાણી દિલ્હી અને રાજસ્થાન સાથે વહેંચવામાં આવશે. ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણય યમુનાને સાફ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું

0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABD ને ફોલો કરશો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય કૃષિ સમીક્ષા બેઠક યોજી હતી. સાંભળ્યા અંગે એક અહેવાલ.
1: इस समीक्षा बैठक में कृषि मंत्री शिवराज सिंह चौहान ने कहा कि मौसम के दौरान उत्पन्न होने वाली किसी भी प्रतिकूल स्थिति से कृषि और किसानों की सुरक्षा के लिए सभी आवश्यक कदम पहले से ही उठाए जाएं। श्री चौहान ने निर्देश दिया कि जिन जिलों में कम वर्षा या असमान वर्षा की संभावना है वहाँ पहले से ही पूरी तैयारी की जानी चाहिए. उन्होंने कहा कि राज्य सरकारों के समन्वय से फसलवार आकस्मिक योजनाएं तैयार की जानी चाहिए ताकि मौसम संबंधी किसी भी चुनौती की स्थिति में किसानों को तत्काल विकल्प सलाह और सहायता प्रदान की जा सके. सुवर्णा सैकिया की रिपोर्ट के साथ समाचार कक्ष से प्रशांत कुमार.
0: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ પરીક્ષા પહેલા વાલીઓ અને ઉમેદવારોને છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવા વિનંતી કરી છે. એનટીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે સ્કેમર્સ ટેલિગ્રામ પર ચેનલો ચલાવી રહ્યા છે, ફરીથી પરીક્ષાના પેપર શેર કરવાનો દાવો કરી રહ્યા છે અને 14,000 થી 25,000 રૂપિયાની માંગ કરી રહ્યા છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું કે કોઈ પુનઃ પરીક્ષા પ્રશ્નપત્ર લીક થયું નથી. એનટીએ ડિરેક્ટર જનરલ અભિષેક સિંહે મીડિયાને જણાવ્યું કે એનટીએ ગેરરીતિ મુક્ત પરીક્ષા પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને તમામ પ્રશ્નપત્રો સુરક્ષિત રાખવામાં આવ્યા છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નીટ ઉમેદવારો માટે રાજ્ય પરિવહન નિગમના બસ ભાડામાં 50% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. તેમણે મોહરમના સરઘસો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પણ નિર્દેશ આપ્યો છે. અમેરિકાએ ઈરાની બંદર ઉપર નૌકાદળના નાકાબંધીને હળવી કરવાનું શરૂ કરી દીધું છે. વર્તમાન સંઘર્ષનો અંત લાવવા માટે તણાવ ઓછો કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. ઈરાનના નાયબ વિદેશમંત્રીએ આની પુષ્ટિ કરતા કહ્યું કે નાકાબંધી હટાવી એ એક એવો મુદ્દો હતો જેના પર અમે શરૂઆતથી જ ભાર મૂક્યો હતો. હવે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઔપચારિક હસ્તાક્ષર થાય તે પહેલા જ નાકાબંધી હટાવી લેવામાં આવી છે. અહેવાલો દર્શાવે છે કે ઓછામાં ઓછા 3 ઈરાની તેલ ટેન્કર અને 2 કાર્ગો જહાજો ગઈકાલે કોઈપણ અવરોધ વિના હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થયા છે. અમેરિકા અને ઈરાની પ્રતિનિધિમંડળો શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડમાં ઐતિહાસિક શાંતિ કરાર પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવા માટે મળશે. આશા છે કે આ કરાર પ્રાદેશિક ઉર્જા પ્રવાહને સ્થિર કરશે અને ભવિષ્યની રાજદ્વારી વાટાઘાટો માટે એક માળખું પૂરું પાડશે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચોની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 વાગે લખનૌમાં રમાશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં 1-0 આગળ છે. બીજી તરફ શ્રીલંકામાં ત્રિકોણીય વન ડે ક્રિકેટ શ્રેણીમાં આજે ભારત એ ટીમ અફઘાનિસ્તાન એ ટીમનો સામનો કરશે. આ મેચ સવારે 10 વાગે શરૂ થશે. તિલક વર્માની આગેવાની હેઠળની આ ભારતીય ટીમ અત્યાર સુધી શ્રેણીમાં ફક્ત એક જ મેચ જીતી શકી છે. મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. આ શ્રેણીમાં ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું. ભારત હોકી મહિલા નેશનલ કપના સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં ભારતે જાપાનને 2-1 હરાવ્યું. ભારત હાલ પુલ એમાં આગળ છે. ભારતનો આગામી મુકાબલો આવતીકાલે સવારે ઉરુગ્વે સામે થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ G7 સમિટ તેમજ નીટ પેપર લીક અટકાવવા માટે ટેલિગ્રામ પર પ્રતિબંધના સમાચારોને પ્રથમ પાને છાપ્યા છે. સંદેશ લખે છે G7 રશિયા પર વધુ આકરા પ્રતિબંધોની વિચારણા, નીટ UG 22 જૂન સુધી ટેલિગ્રામ એપ પર પ્રતિબંધ મુકાયો. નવગુજરાત સમય લખે છે ટ્રમ્પની G7 દેશોને ખાતરી, હવે યુક્રેન રશિયા યુદ્ધનો અંત લાવીશ. દિવ્ય ભાસ્કરે લખ્યું નીટ 2.0માં પેપર લીક ન થાય તે માટે 22 સુધી ટેલિગ્રામ બંધ.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફાન્સના એવિયનમાં આજે પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાવ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો. અમેરિકા ઈરાની બંદર ઉપર નૌકાદળની નાકાબંધીને હળવી કરવાનું શરૂ કર્યું. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી વન ડે રમાશે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: છેલ્લા 12 વર્ષથી

0: અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આવો સાંભળીએ ગુડ્ડી ફિલ્મનું આ ગીત. સ્વર છે વાણી જયરામ અને સાથીઓના ગુલઝારની શબ્દરચનાને સંગીત આપ્યું છે વસંત દેસાઈએ.

0: શું તમે મિત્રો હમણાં જ આપ ગુડ ડે ફિલ્મના ગીત સાંભળી રહ્યા હતા, જેનું પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. થોડી જાણમાં સાંભળશો હિન્દીમાં સમાચાર.
1: હમ વિવિધ ભારતી સે બોલ રહે હૈ, પ્રતીક્ષા સમાચાર.
2: एक जमाने में हुकुम सिंह को घर वाले कुरकुरदास बुलाते थे, क्योंकि लाइट पंखे चालू देखते ही वो सब पर चिल्लाने लगते थे.
3: अरे रमुआ, ये पंखा क्यों खुला छोड़ा? बिजली का बिल क्या तेरा बापू भरेगा?

0: સવારના 8 વાગીને 30 મિનિટ થઈ છે. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કીજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8 વાગીને 30 મિનિટે લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
3: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
2: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હે આર્કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
4: આઈએ સુને ચિત્રલો. આજ ઝાંસી કી રાની કી પુણ્યતિથિ હૈ, રાની લક્ષ્મીબાઈ કો નમન.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, વડનેર કેર જ્વેલર્સ ટાઈમ. અત્યારે 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કેર જ્વેલર્સના જ. વડનેર કેર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
1: ફસાણો.
2: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
5: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
4: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
5: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
4: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
6: આપ એટેન્ડ કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સારા ગણદેવી કેર જ્વેલર્સ ટાઈમ. અત્યારે 9:15 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગણદેવી કનોજ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવી કેર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
7: આ કાર્યક્રમના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

આ કાર્યક્રમના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: ये है विविध भारती।
1: आज के फनकार कार्यक्रम आप सुनेंगे कुछ ही पलों की बात।
2: आप समझी रहा छो विविध भारती नो वडोदरा केंद्र पूजा प्लस टाइम अते सवा ना 9:30 થઈ છે। માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, ધોલે રાજાને અમે સજાવીશું, પધારો અમારા ધોલે રાજા ડિપાર્ટમેન્ટમાં, પૂજા પ્લસ રાવપુરા વડોદરા।
1: અનમોલ ખજાના
3: મ્યુઝિક થેરેપી કે સંગીત સે બીમારો કો ઇલાજ ભી હોતા થા।
1: સંગીતકાર નૌશાદ।
3: અબ ઉસ્તાદો ને કહા હૈ, પંડિતો ને લિખા હૈ કે જીતને શાર્પ નોટ હૈ વો ઇન્સાન મેં ચુસ્તી પૈદા।

આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, ગિરીશભાઈ ગણદેવી કેર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવી કેર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે જલ્પેશ પાઠક દ્વારા પ્રસ્તુત ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર
3: ડિઝાઇનર.
5: અરે આરકે બ્લાઇન્ડ્સ છે ને જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ. આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આરકે બ્લાઇન્ડ્સ. ઓફિસ આપકી, સજાવટ હમારી. યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આરકે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, ફાયર સ્ટેશન 4 રસ્તા.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો. આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ. હેલો વિવિધ ભારતી.
1: હા, કેમ છો જલ્પેશભાઈ?
0: બસ મજામાં. અબ્દુલભાઈ કેમ છો?
1: બસ એકદમ મજામાં. કેવો છે તાપ વડોદરામાં?
0: બસ જો, અહિયાં પણ 43-44 ડિગ્રી તો છે જ તડકો.
1: સાચી વાત છે.
0: તમારે ત્યાં પણ એવું જ હશે ને?
1: હા, બસ 42-43 અત્યારે ચાલે છે. બપોરના તો એલર્ટ છે કે ભાઈ 4 વાગ્યા પછી નીકળવું, 4-5 વાગ્યા પછી. પણ ગઈકાલે તો એવું હતું કે રાતના 8 વાગ્યા સુધી લૂ લાગતી હતી.
0: સાચી વાત છે. આખી બપોર સખત ગરમી લાગે છે ને, પછી ગરમ પવન છે, રાતે 8-9 વાગ્યા સુધી રહ્યા કરે છે. પણ અગત્યનું કામ હોય તો જ બહાર નીકળવું. અબ્દુલભાઈ,
1: તો જ બહાર નીકળવું પડે. હવે જેને કહેવાય ને પછી એસી ના, આપણે ઘણા બધા લોકો એસી નો ઉપયોગ કરતા હોય તો એ લોકોને તો એતાપ હોય એના કરતા પણ ડબલ જેવો લાગે એવું. હવે જો સૈનિકો બિચારા રણમાં હોય, સરહદી વિસ્તારમાં હોય, ખેડૂતો મતલબ ખેતરમાં કામ કરતા હોય, વાડીમાં કામ, એ લોકોને બધાને કામ કરવું પડે.
0: સાચી વાત છે. અને ખેડૂતો તો કદાચ એવું બને કે થોડીક વાર કામ માંથી છુટ્ટી લઈને બેસી શકે ઝાડ નીચે.
1: હા, ઝાડ હોય. હા,
0: પણ જે સૈનિકો સરહદ પર,
1: પણ સૈનિકો ને આપણા વીર જવાનોને તો બિચારાઓને ધગધગતા તાપમાં બધું કરવું પડે અને એ લોકોને મહેનત કરવી પડે.
0: મહેનત છે ખૂબ જ, અને એમની જે સહન શક્તિ છે એને સલામ.
1: હા, સહન શક્તિ ઘણી છે એમાં એ લોકો. સાચી વાત,
0: બરાબર છે. તો અબ્દુલભાઈ કયું ગીત સંભળાવ્યું આ વખતે?
1: આજે મારે છે ને રાજેશ ખન્ના અભિનીત ફિલ્મ છે ને સફર, એનું ગીત સાંભળવું છે. જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે, કદાચ એ ગીત મુકેશ ના અવાજમાં છે મારા ખ્યાલ પ્રમાણે. બહુ સરસ ગીત છે.
0: અબ્દુલભાઈ,
1: તુમકો હો પસંદ વહી બાત કરેંગે, તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે, જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે.
0: હેલો વિવિધ ભારતી.
2: હેલો. નમસ્કાર જી.
0: નમસ્કાર જી, કોણ બાત કર રહે હો?
2: સર જી, મેં બસ સ્ટેન્ડ માનસા પંજાબ સે જગદીશ રાય ગર્ગ બોલ રહા હું.
0: જી જગદીશ જી, હમારી દૂસરી બાર બાત હો રહી હૈ.
2: હા જી, આજ દૂસરી બાર હો રહી
0: હૈ. હા, પિછલી બાર બાત કી થી આપને, બહુત મજા આયા થા, આનંદ આયા થા હમકો આપસે બાત કરકે.
2: હા, મેરે કો ભી યાદ હૈ સર, આજ ભી મજા આયેગા.
0: બસ આપકા ફોન આ ગયા હમકો તો વૈસે હી આનંદ હો ગયા.
2: હમારી ભી યહી હાલત હોતી હૈ.
0: હા, પંજાબ સે હમકો જગદીશ જી યાદ કર રહે તો કિતના આનંદ આયેગા હમકો.
2: બિલકુલ સર, બિલકુલ. પંજાબ વૈસે હી એસા ખુશહાલ રાજ્ય હૈ, જહાં કે લોગ, જહાં કી બાતેં, જહાં કા વાતાવરણ, જહાં કા ખાન પાન, સબ કુછ આનંદ હો જાતા હૈ.
0: સહી બાત હૈ. તો જગદીશ જી, એ બતાઈએ કે અભી ગરમી તો પડ રહી હોગી વહાં પે?
2: બહોત ગરમી પડ રહી હૈ સર, અબ તો લૂ ભી ચલને લગી હૈ.
0: હા, તો જગદીશ જી, હમારે યહાં ગુજરાત મેં તો કેસર આમ વો પ્રખ્યાત હૈ, આપકે વહાં કોન સી આમ ફેમસ હૈ?
2: એસે તો જહાં દશહરી આમ જ્યાદા ખાતે હૈ લોગ. હા, એક તો દશહરી આમ બોલતે હૈ, એક લંગડા આમ બોલતે હૈ, ઇધર જ્યાદા વો હી ખાતે હૈ.
0: અચ્છા.
2: તો આપકો થોડા થોડા ચૌસા ભી આમ આતા હૈ તો વો ભી ખાતે હૈ, કાફી બડે ચાવ સે ખાતે હૈ.
0: આપકો કોન સા આમ બહોત પસંદ હૈ, ચાવ સે ખાતે આપ?
2: મેં તો દશહરી આમ ખાતા હું જી.
0: અચ્છા,
2: વો બડા પસંદ હૈ મેરે કો, બચપન સે પસંદ હૈ.
0: વાહ, સબકો વૈસે આમ સબકો પસંદ હોતા હૈ.
2: હા, વૈસે તો કોઈ ભી ક્વાલિટી, કોઈ કિસ્મ કા ભી આમ હો, સભી મીઠે હી હોતે હૈ, પર ફિર ભી ઉસમે સે ભી થોડા થોડા થોડા થોડા અલગ સા સ્વાદ હોતા હૈ. હમારે લંગડા, દશહરી, ચૌસા, એસે કઈ કિસ્મ કે આમ હમારે આતે હૈ. પંજાબ મેં તો કોઈ હોતા નહીં, વૈસે બહાર સે આતે હૈ.
0: બહાર સે આતે હૈ, સહી બાત હૈ.
2: હા, પંજાબ મેં તો નહીં કોઈ જ્યાદા, ઇતના ફ્રૂટ જ્યાદા હોતા હી નહીં, ફ્રૂટ હી નહીં. જહાં હમારે હોતે હૈ કિન્નું,
0: અચ્છા,
2: કિન્નુ હમારે પંજાબ મેં બહુ જ્યાદા હોતા હૈ, બહુ જ્યાદા હોતા હૈ.
0: અચ્છા, તો વો કેસે ખાયા?

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
2: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, KGIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સાવલી.
3: હરરોજ સુબહ 7 સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મજેદાર નહીં અસરદાર ભારત કા ગમ એક્સપર્ટ.
4: હેલો વિદ્યાર્થી,
5: ગુડ મોર્નિંગ.

0: हेलो विद भारती।
1: हेलो विद भारती। हेलो
0: हेलो,
1: विद भारती
0: कौन बात करी रहा छो?
1: महाराज बोलू छू।
0: महाराज,
1: हाँ,
0: महाराज
1: हवे
0: नु नाम शू
1: एक
0: छे?
1: जैसा कर्म करेगा वैसा फल देगा भगवान नो गीत आपजो ना।
0: चौक्कस, पण तमारू नाम शू छे?
1: महाराज महाराज।
0: तमारू नाम ज महाराज छे? वाह, क्यांथी वात करो छो महाराज?
1: गामडे थी करू छू।
0: बराबर, तो
1: मान फोन लागो छे।
0: માંડ ફોન લાગ્યો એમ, પણ
1: હા
0: લાગી ગયો ને આજે.
1: જી, આપનું નામ સાહેબ?
0: મારું નામ જલ્પેશ.
1: જલ્પેશભાઈ, ઓકે ઓકે ઓકે. હા, તો આ ગીત આપજો અને કિરણભાઈ ને શીતલભાઈ ને જય શ્રી કૃષ્ણ કહેજો.
0: ચોક્કસ ચોક્કસ.
1: જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ.

0: इकोनॉमिक इंफ्रास्ट्रक्चर के जिस नए युग में प्रवेश कर रहा है वो अभूतपूर्व है, अकल्पनीय है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: सारा गणदेवी कर ज्वेलर्स, शुकर नु सोनू तो सारा गणदेवी कर नोज, सारा नु सोनू सुख शांति अने समृद्धि नु सोनू। सारा गणदेवी कर ज्वेलर्स, दांडिया बाजार ने वाघोड़िया रोड, वडोदरा।
3: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
4: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ।
3: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો। એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો। તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્ય घर .gov.in पर।
5: हर घर सूर्य घर।
6: हेलो विद भारती।
7: હેલો વીજ ભારતી, વર્ષા બોલું।
6: બોલો બોલો વર્ષાબેન, કેમ છો?
7: આજે તો એક મહિને દોઢ મહિને નંબર લાગ્યો।
6: શું એક દોઢ મહિને નંબર લાગ્યો? દર અઠવાડિયે તમારું ગીત આવે છે।
7: અરે ભાઈ, હું આવડે ને બે સોમવાર થી લઉં તો લાગતો નહીં, ગયા સોમવાર તો બેલેન્સ નહોતું મારામાં।
6: બોલો, એવું કેવી રીતે ચાલે?
7: હમણાં પેલા 10:45 લાગ્યો, પણ કોઈ ઉચક્યો નહીં।
6: 10:45 લાગે તો કોઈ ઉચકે જ લે ને, એંગેજ આવતો હશે।
7: એવું ના, મીંગ વાગતી હતી, ખબર નહીં મી કીધું હવે।
6: બરાબર, 10:50 તો અમે અહીંયા જ બેસીએ છીએ, બધાના ફોન રિસીવ કરીએ જ છીએ।
7: હા હા,
6: તો કો વર્ષાબેન,
7: ટ્રાય કરી જોઉં હવે મી કીધું, 11 વાગ્યા છે તો।
6: વાહ, તમારો ફોન લાગી ગયો ને પણ 11 વાગ્યા। અમે તમને છેલ્લી વાર તમે ત્યાં નડિયાદ ગયા હતા ત્યારે કહ્યું હતું મેં તમને કે તમારે 11 વાગે જ ફોન લગાવવાનો, એનાથી પહેલા લગાવવાનો જ નહીં।
7: ટ્રાય કરવી જોઈએ, પણ લાગી જાય તો ઠીક।
6: તમારો 11 વાગે જ ફોન લાગે છે તો શું કામ ટ્રાય કરવાનો 11 પહેલા?
7: હમણાં 11 વાગે છેલ્લું જ આવેલું।
6: વાહ, તો આ વખતે કયું ગીત સંભળાવીએ?
7: આ વખતે નવરંગ નું છે, તું છુપી રે કહાં।
6: વાહ, બહુ સરસ છે, ફિલ્મ પણ સરસ છે અને સોંગ પણ સરસ છે।
7: હા,
6: તો વર્ષાબેન, તમે જ મને કહ્યું હતું કે તમારો ભજીયાની દુકાન છે ને, પછી તમે ભૂલી ગયા હતા અને પછી મારે એવું કેવું પડ્યું કે અમારે જાસૂસ ચારો ઓર ફેલાવું છે।
7: એ તો બે ઘડી ગમત આવે, એમાં હું છે।
6: હા હા, ગમત તો કરે ને। આજે તમારે નામ નથી લેવાના કોઈના?
7: ના ના ના,
6: પછી તમારા પેલા ગાડી વાળા ભાઈઓ કહેશે કે અમારું નામ ના દીધું।
7: ના, એમનું નામ મેં આજે કીધેલું, મગ આજે મારી ફરમાશ આવી કે અમે આજે માર્કેટ થી વહેલા ઘેર આવી ગયેલા 10 વાગે।
6: બરાબર,
7: મારું ગાયન આવ્યું 11 વાગે, એવું થયું કે મેં કીધું હ, એમનું નામ હિરેન ગોટુભાઈ છે, અક્ષયભાઈ છે, પ્રીતિબેન, ભેસ્માબેન।
6: બરાબર છે,
7: એટલે પછી એ લોકો ઘેર રેડિયો સાંભળે છે, પણ અવડે ને બેન નો રેડિયો બગડી ગયો છે,
6: તો તમારે એમને કહેવાનું ને કે તમે પણ ફોન લગાવો, એ લોકો નથી લગાવતા ફોન?
7: નહી, લગાવે છે પણ એમનો નહીં લાગતો।
6: તમારે કહેવાનું ને કે મારી ઘરે આવી જાઓ, મારો તો લાગી જાય છે 11 વાગે, તો એવું બોલાવવાના ને તમારે ઘરે, નહીં તો તમારે એમની ઘેર જતી રહેવાનું, તો એ જ કહું છું
7: બોર ના કે રહેશે,
6: તો ક્યાં તો તમારે એમને બોલાવી લેવાના, નહીં તો તમારે એમની ઘેર જતું રહેવાનું।
7: બરાબર છે,
6: સારું સારું વર્ષાબેન, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ।

કેજીઆઈટી સાવલી. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

વડનેર કાર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કાર જ્વેલર્સના જ. વડનેર કાર જ્વેલર્સ બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા.

0: હેલો વિધ ભારતી, કોણ
1: હેલો ઈશાજી,
0: વાત કરો છો?
1: હું અલકા વાત કરું છું, નિર્મલ માંથી.
0: ઓહો, અલકા બેન, કેટલા બધા દિવસ પછી તમારો ફોન લાગ્યો.
1: તમને યાદ છે?
0: હા,
1: કેમ છો તમે?
0: બસ બસ, એકદમ મજામાં. તમે કેમ છો?
1: બસ મજામાં.
0: તો આટલા બધા દિવસ પછી કેમ ફોન લગાવ્યો? ક્યાં જ ગયા હતા તમે? વેકેશન કરી આવ્યા?
1: અરે અમે ટ્રાય તો કરતા હતા પણ લાગતો નતો.
0: ના ના અલકાબેન, આ બધાનું એક બહાનું છે કે ટ્રાય કરતા હતા પણ લાગતો નતો. બાકી કેવી રીતે લાગે છે બધાનો? આજે કેવી રીતે લાગી ગયો?
1: આજે હમણાં ટ્રાય કરી મેં કીધું ચલો નથી લાગે
0: તો જો, હમણાં ટ્રાય કર્યો ને લાગી ગયો તરત. એનો મતલબ કે તમે ફોન જ નતા લગાવતા. તો અલકાબેન,
1: મારો છોકરો હવે તમને વાત કરી છે કે સ્કૂલે જાય છે.
0: હા,
1: અને વેકેશન માં નહીં તો મને ટ્રાય કરશે.
0: હા,
1: વાત કરી તેને બી વાત કરવી હતી. શીતલ મેડમ તો ગયા નવા.
0: તમે કહ્યું હતું કે છેલ્લી વાર એ રિટાયર થવાના હતા ત્યારે વાત કરી હતી એમની સાથે. તમારા સનને વાત કરવાની હતી પણ નહીં થઈ શકી.
1: હા,
0: બરાબર છે.
1: એ વાત તમારી જોડે કરવા માંગે છે.
0: આપો
1: આપો. શિફ્ટ માં આવ્યો છે.
0: ચોક્કસ આપો.
2: જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ. ડીઆર શું નામ છે?
2: માહિર.
0: તો માહિર, શામાં માહિર છો તમે? માહિર શબ્દ નો અર્થ શું? નિપુણ એટલે હોશિયાર. તો તમે શામાં એટલા બધા હોશિયાર છો એવું પૂછ્યું મેં તમને. વાતો કરવામાં બહુ હોશિયાર, ભણવામાં બહુ હોશિયાર, સ્પોર્ટ્સ માં બહુ હોશિયાર, ભણવામાં. વાહ, તો ભણવામાં કયો સબ્જેક્ટ બહુ ગમે માહિર?
2: ગુજરાતી.
0: ગુજરાતી બહુ જ ગમે. તો માહિર, અત્યારે પાંચમા ધોરણમાં તમે આવ્યા કે પાંચમા ધોરણમાં છો? પાંચમા ધોરણમાં આવ્યા. તો ચોથામાં ગુજરાતીની કોઈ કવિતા આવતી હશે ને માહિર? તો સંભળાવો ને મને, કઈ કવિતા હતી?
2: બોલો ને.
0: અચ્છા.
2: એક વાંદરો હતો.
0: પણ તમે વાર્તા પોએમ કઈ કહ્યું તો નહીં, પછી હું કેવી રીતે ગીત આપું?
2: વાંદરો હતા ને, તેને ત્રણ, એક દિવસે એ લોકોને ત્રણ કેળા મળ્યા. પછી એ ગયો, પછી એક દિવસે તો ઉપવાસ હતો બધાનો. એ લોકો તો વેચવા જોઈએ કેળા. કશું બોલ્યા જ નહીં.
0: બરાબર.
2: એવું બોલી દીધું કે અમે તો પેટમાં સાચી લીધા, એવી વાત હતી. આટલી હતી.
0: વાહ વાહ. તો માહિર, હવે કહો તમને કયું ગીત સાંભળવું છે?
2: યાદો કી કસમ, બેઠ મેરે પાસ તુજે દેખતા રહું, બેઠ મેરે પાસ તુજે દેખતા રહું, બેઠ મેરે પાસ તું કુછ કહે ના, મેં કુછ કહું ના. એ યુગી.
0: ચોક્કસ ચોક્કસ સંભળાવીએ.

0: પરથી જલ્પેશભાઈ, ગુડ મોર્નિંગ.
1: ગુડ મોર્નિંગ.
0: ગિરીશભાઈ બોલો.
1: બોલો બોલો ગિરીશભાઈ, કેમ છો?
0: મજામાં, એકદમ મજામાં છું. છેલ્લે તમારી જોડે વાત થઈ હતી.
1: હા, 27 તારીખે વાત થઈ હતી આપણી.
0: હા, પછી ગીત આવ્યું નથી. મેં
1: આવશે ને?
0: આવ્યું છે.
1: મેના એન્ડ સુધીમાં આવશે, નહીં તો જૂન. હા, મેના એન્ડમાં આવશે, ક્યાં તો જૂનમાં આવશે. ગીત તો આવશે
0: તમારે.
1: કાર્યક્રમો એડવાન્સમાં બને ને એટલે ગિરીશભાઈ વાર
0: લાગે ને. બરાબર છે, બરાબર છે.
1: પણ મને યાદ છે 27 તારીખે તમારો ફોન આવેલો.
0: 27 તારીખે. હા, બરાબર.
1: બોલો બોલો.
0: મને એમ કે આવી જશે એટલે હું રોજ જોકે સાંભળું જ છું, પણ મને એમ કે કદાચ વહેલું આવે એમ વિચારતો હતો.
1: ના ના, કારણ કે પ્રોગ્રામો એડવાન્સમાં બનતા હોય એટલે વાર લાગવાની જ.
0: અને ફોન કોલ્સ બી બહુ આવતા હોય ને એટલે.
1: હા, તો ગિરીશભાઈ આ વખતે કયું ગીત સંભળાવીએ તમને?
0: હવે આ વખતે તો મારે રવિ સાહેબ નું સાંભળવું છે. લાસ્ટ ટાઈમ તો આપણે લતાજી નું આપેલું, પણ આ વખતે રવિ સાહેબ નું છે ને. એક ચિરાગ ફિલ્મ છે, તેરી આંખો કે સિવા દુનિયા મેં રખા ક્યાં હે.
1: વાહ, બહુ સરસ ગીત
0: છે. બહુ સરસ ગીત છે. શબ્દો સરસ છે, મ્યુઝિક સારું છે, અને મૂવી પણ સારું હતું. અને એના આ ગીતો, આ ગીત છે ને લતા અને રફી બંનેના વોઇસમાં છે, પણ મારે રફીના વોઇસમાં સાંભળવું છે.
1: તો ગિરીશભાઈ, તમને આ ગીત ઉપરાંત બીજું કયું એવું ગીત છે કે જે બહુ જ ગમે, કાયમ એ ગીત તમારા મોઢામાંથી ગણગણાયા છે?
0: એ તમે બહુ સારો પ્રશ્ન કર્યો, કારણ કે આમ તો મારા બધા બહુ ફેવરિટ છે, પણ મેં તમને લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે જીતેન્દ્ર મારો ફેવરિટ હીરો છે. અને એનું એક જે મૂવી હતું જીને કીરા, એનું જે ગીત હતું, એના બે ગીતો હતા સર ખરેખર તો સારા. એક તો એક બંજારા ગાય જીવન કે ગીત સુનાય, અને આને સે ઉસકે આયે બહાર, આ બંને ગીતો મારા બહુ જ ફેવરિટ છે. અને એ ગીત મેં વારંવાર આ ફરમાઇશમાં આપેલા છે.
1: તો ગિરીશભાઈ, એ ગીત સાથે કોઈ ખાસ યાદ જોડાયેલી છે?
0: હા, એકચ્યુઅલી આ મૂવી છે ને, હું બહુ નાનો હતો ત્યારે જોયેલું છે. અને એની જે સ્ટોરી છે ને જલ્પેશભાઈ, એની સ્ટોરી એટલી સરસ હતી, આપણને એકચ્યુઅલી એવું કે હાર્ટ ફિલિંગ, આપણને લાગે કે હાર્ટને ટચ કરે એવી છે.
1: બરાબર.
0: એટલે મને એ મૂવી એટલી જ બહુ ગમેલું. અને આજે પણ જયારે પણ જે ટીવી પર પણ એ પિક્ચર મુકાય તો હું જોઉં છું, ફરી ફરી જોવાનું ગમે એવું છે. કારણ કે એનું મ્યુઝિક પણ સરસ હતું, સ્ટોરી સારી હતી, ગીતો બધા સરસ હતા, સ્ટારકાસ્ટ સારી હતી, જીતેન્દ્ર તનુજા, બધાનો અભિનય બહુ સરસ હતો. એટલે મને બહુ જ ગમી આ મૂવી. અને વિવિધ ભારતી હું એન્જોય કરું છું, કારણ કે રિટાયર્ડ લાઈફ છે, તમને ખબર છે મારી. એટલે આવા ગીતો સાંભળવા મને મળી જ જાય છે દિવસ દરમિયાન. અને વિવિધ ભારતીના લગભગ બધા જ પ્રોગ્રામ હું સાંભળું છું.
1: બહુ સરસ. ઠીક છે ગિરીશભાઈ, તો તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.
0: જી જી,
1: મળીશું.
0: ઓકે, થેન્ક યુ. આવજો.

0: તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495 264-8495. અમારો STD કોડ છે 0265-0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10-11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જલ્પેશ પાઠક દ્વારા પ્રસ્તુત ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.
2: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઉર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર PM સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
3: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
2: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.
1: નમસ્કાર દોસ્તો, આપ સુન રહે હૈ વિવિધ ભારતી કા વડોદરા કેન્દ્ર. દોસ્તો, આજ 17 જૂન 2026, આજ કા દિન બેહદ ખાસ હૈ ક્યુંકિ આજ હૈ વર્લ્ડ ક્રોકોડાઇલ ડે. દોસ્તો, ફિલ્મ સંગીત કે ઇસ ખૂબસૂરત સફર મેં આજ હમ ઇસી વિષય પર બાત કરેંગે. જબ બાત મગરમચ્છો કી યાની કે ક્રોકોડાઇલ્સ કી હો ઓર રેડિયો સ્ટેશન વડોદરા કા હો, તો હમારી વિશ્વામિત્રી નદી કા જિક્ર આના લાઝમી હૈ. હમારી સંસ્કારી નગરી વડોદરા દુનિયા કે ઉન ચુનિંદા શહેરો મેં સે હૈ જહાં ઇન્સાનો ઓર મગરમચ્છો કા એક અનૂઠા પુરાના ઓર ગહેરા રિશ્તા હૈ. તો ચલીએ આજ ઇસ જલીય જીવ કે સંરક્ષણ, ઉનકે મહત્વ ઓર વડોદરા કી ઇસ અનોખી વિરાસત કો યાદ કરતે હુએ સંગીત કા યે સફર શરૂ કરતે હૈ. પાનીઓ નદી કી બાત ચલી હૈ તો સુનતે હૈ શોર ફિલ્મ સે યે ગાના, જિસે આવાજ દી હૈ લતા મંગેશકર ઓર મુકેશ ને. રાજકવિ ઇન્દ્રજીત સિંહ તુલસી કે ઇસ શબ્દ રચના કો સંગીત દિયા હૈ લક્ષ્મીકાંત પેરેલાલ ને.

0: સારા ગણદેવી કર જ્વેલર્સ, શુકરનું સોનું તો સારા ગણદેવી કરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવી કર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
3: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલ ચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતોં પર ઉર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
4: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઈસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઈસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
4: નોર્થ ઈસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઈસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ બ્રહ્મપુરી નાણ્ય બજાર વડોદરા.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: दोस्तों आइए सुनते हैं किशोर कुमार की आवाज़ में परिचय फिल्म से ये गाना. गुलजार के इस रचना को संगीत से सजाया है RD बर्मन ने.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની.

0: जानिसा अख्तर ने लिखा इस गीत को ब्लैक कैट फिल्म से, गीत लता मंगेशकर।
1: आकाशवाणी समाचार संस्कृति भुंडिया वांचे छे। सौप्रथम मुख्य समाचार। એવિયનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક યોજાશે। G7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીએ વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓ સામેના જોખમોથી બચાવવા હાકલ કરી। પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓના સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું। નાણાંકીય વર્ષ 2025-26માં સંરક્ષણ ઉત્પાદન વધીને રેકોર્ડ 1.78 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું। બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરલ ભાવ 5.4% ઘટીને $78.66 થયા। અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વન ડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે। સમાચાર વિગતવાર। G7 શિખર સંમેલન તેના નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે, ત્યારે ફ્રાન્સનું શહેર એવિયન આજે વૈશ્વિક રાજદ્વારીનું કેન્દ્ર રહ્યું છે। ભારત ભાગીદાર દેશ તરીકે ભાગ લઈ રહ્યું છે, તેથી તમામની નજર આજે સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ખૂબ જ અપેક્ષિત દ્વિપક્ષીય બેઠક પર છે। આજની મુલાકાત દરમિયાન તેઓ બહુવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે વ્યાપક ચર્ચાઓ કરે તેવી અપેક્ષા છે, સાથે સાથે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરાશે। પ્રધાનમંત્રી મોદી તમામના લાભ માટે સંતુલિત, સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસને પુનર્જીવિત કરવાના વિષય પર G7 કાર્યકારી સત્ર અને કૃત્રિમ બુદ્ધિમત્તાની સલામત, ઝડપી અને અસરકારકતા સુનિશ્ચિત કરવાના વિષય પરના કાર્યકારી લંચમાં પણ ભાગ લેશે। બાદમાં તેઓ EU કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા, યુરોપિયન કમિશનના પ્રમુખ વોન ડેર લેન સાથે ત્રિપક્ષીય બેઠક અને જર્મન ચાન્સેલર ફેડરિક મેર્ઝ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશોને વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓને સંઘર્ષ સંબંધિત જોખમોથી બચાવવા હાકલ કરી છે। ફ્રાન્સના એવિયનમાં G7 શિખર સંમેલનના આઉટરીચ સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષોએ વૈશ્વિક વેપારને વિક્ષેપિત કર્યો છે અને જાનહાનિ કરી છે। દરિયાઈ વેપાર માટેના વધતા જોખમો અને પશ્ચિમ એશિયામાં અસ્થિરતાના માનવ ખર્ચ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા તમામ રાષ્ટ્રોને જોડતા ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ફ્રાન્સની મુલાકાતના ભાગરૂપે પેરિસ પહોંચશે। ભારતીય ડાયસ્પોરાના સભ્યો તેમના આગમનની રાહ જોઈ રહ્યા છે અને તેમના સ્વાગત માટે તૈયારીઓ ચાલી રહી છે।
2: प्रधानमंत्री मोदी कल सुबह प्रमुख वैश्विक कंपनियों के मुख्य कार्यकारी अधिकारियों यानी CEOs के साथ बैठक करेंगे। यह बैठक दोपहर तक चलने की संभावना है। इसके बाद प्रधानमंत्री यूरोप के प्रमुख प्रौद्योगिकी और नवाचार आयोजनों में से एक विवाटेक शिखर सम्मेलन में भाग लेंगे और वहां उपस्थित प्रतिनिधियों को संबोधित करेंगे। पेरिस में विवाटेक शिखर सम्मेलन का उद्घाटन कुछ ही समय में होने जा रहा है। दुनिया भर के अग्रणी प्रौद्योगिकी कंपनियों, स्टार्टअप्स, निवेशकों और नवाचार क्षेत्र के विशेषज्ञों का इस प्रतिष्ठित आयोजन में जुटना शुरू हो चुका है। कल शाम को प्रधानमंत्री भारतीय समुदाय के विशेष कार्यक्रम में शामिल होंगे और प्रवासी भारतीयों से संवाद करेंगे। कार्यक्रम में भारत की समृद्ध सांस्कृतिक विरासत को प्रदर्शित करने वाली सांस्कृतिक प्रस्तुतियां भी होंगी, जो भारत और फ्रांस के बीच जन से जन संबंधों को और मजबूत करेगी। महेश सोपड़े, आकाशवाणी समाचार, पेरिस, फ्रांस।
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે મધ્યપ્રદેશના 5 દિવસીય પ્રવાસે જશે। તેઓ અહીં 22 જૂન સુધી બૈતુલ, ઓમકારેશ્વર અને જબલપુરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને શ્યોપુરના પ્રસિદ્ધ કુનો નેશનલ પાર્કની મુલાકાત પણ કરશે। તેમના પ્રસ્તાવિત બૈતુલ પ્રવાસ કાર્યક્રમની તૈયારીઓ સંદર્ભે આજે ટ્રાયલ લેન્ડિંગ અને કારકેડ રિહર્સલ યોજાશે।

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે મોનાકોના પ્રિન્સ આલ્બર્ટ દ્વિતીય સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે મુલાકાત દરમિયાન નવીનતા અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત મોનાકો ભાગીદારીને વિસ્તૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં ભારત મોનાકો સંબંધો વધુ મજબૂત બનશે. પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓનો સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું છે. લોકનિવાસ ખાતે આયોજિત સમારોહમાં ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના ધારાસભ્યો પી રાજવેલુ અને વીપી શિવ કોલુંદુ અને ભાજપના ધારાસભ્ય જીએનએસ રાજશેખરને મંત્રી તરીકે શપથ લીધા. લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાશનાથને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. મુખ્યમંત્રી એન રંગાસ્વામી, મંત્રીઓ, ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી એન રંગાસ્વામી અને 2 મંત્રીઓ, ભાજપ નેતા એ નમસ્યમ અને ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા મલ્લાદી કૃષ્ણ રાવે ગયા મહિને શપથ લીધા હતા. દરમિયાન નવી ચૂંટાયેલી પુડુચેરી વિધાનસભા હજુ તેના પ્રથમ સત્ર માટે મળી નથી. વિધાનસભા માટે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી પણ ટૂંક સમયમાં થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ @news_abid ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે આ સિદ્ધિ પાછલા નાણાકીય વર્ષમાં 1.54 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદનની તુલનામાં 15% વધુનો વધારો છે. નાણાકીય વર્ષ 2020-21 કરતાં 110% વધારો છે, જ્યારે આંકડો 84,000 કરોડ રૂપિયાથી વધુ હતો. શ્રી સિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2013-14માં 4,746 કરોડ રૂપિયાની તુલનામાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન 4 ગણું વધ્યું છે. તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં ભારતના સંરક્ષણ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને અન્ય તમામ હિસ્સેદારોના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરલ ભાવ 5.4% ઘટીને $78.66 થયા. આ સાથે આ વર્ષે માર્ચ પછી પહેલીવાર તેલના ભાવ $80 પ્રતિ બેરલથી નીચે ગયા છે. આ ઘટાડો એવા આશાવાદ વચ્ચે આવ્યો છે કે અમેરિકા ઈરાન યુદ્ધ અંગેના કામચલાઉ કરારથી અઠવાડિયાના અંતમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે અને તેલનો વૈશ્વિક પ્રવાહ ફરી શરૂ થશે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે લખનૌ ખાતે થોડીવારમાં શરૂ થશે, જેમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં 1-0થી આગળ છે. ધર્મશાળામાં રમાયેલી પહેલી મેચમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી, જ્યારે મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. આ શ્રેણીમાં ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે મહારાણા પ્રતાપને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી બિરલાએ કહ્યું કે અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ મહારાણા પ્રતાપે તેમના સિદ્ધાંતો, સંસ્કૃતિ અને માતૃભૂમિના સન્માન સાથે ક્યારેય સમાધાન કર્યું નહીં. તેમની બહાદુરી ફક્ત મેવાડ કે રાજસ્થાનનો જ નહીં, પરંતુ સમગ્ર ભારતવર્ષ માટે પ્રેરણાદાયક વારસાનો ખજાનો છે. શ્રી બિરલાએ દરેકને મહારાણા પ્રતાપના દેશભક્તિ, ફરજ અને આત્મસન્માનના આદર્શોને તેમના જીવનમાં આત્મસાત કરવાનો સંકલ્પ લેવા વિનંતી કરી. કૃષિ અને પ્રક્રિયાકૃત ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળના અધ્યક્ષ અભિષેક દવેએ જણાવ્યું કે ભારતની કૃષિ ખાદ્ય ઉત્પાદનોની નિકાસ વધીને 500 વસ્તુઓ થઈ ગઈ છે. અમેરિકા, બ્રાઝિલ, ચીન અને યુરોપિયન યુનિયન જેવા મુખ્ય વૈશ્વિક નિકાસકારોની સ્પર્ધા હોવા છતાં ભારતે આ સિદ્ધિ હાંસલ કરી છે. શ્રી દેવે માહિતી આપી કે ગયા વર્ષે કૃષિ નિકાસ $53 અરબ હતી. ભારત વિશ્વના ટોચના 10 કૃષિ નિકાસકાર દેશોમાં સામેલ છે. તેમણે ઉમેર્યું કે દેશે ચોખા અને મસાલા જેવા પરંપરાગત ઉત્પાદનોથી આગળ વધીને કઠોળ, કોકો ઉત્પાદનો, અનાનસ, દ્રાક્ષ અને દાડમનો સમાવેશ કરીને તેની કૃષિ નિકાસમાં નોંધપાત્ર વૈવિધ્ય લાવી છે, જે હવે ડઝનબંધ દેશોના બજારોમાં નિકાસ કરવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રા પહેલા અધિકારીઓએ સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી છે. આ યાત્રાના સલામત અને સુચારૂ સંચાલન માટે બહુસ્તરીય વ્યવસ્થા, મોકડ્રીલ અને સંકલિત કવાયત હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષાદળો, પોલીસ અને નાગરિક વહીવટીતંત્રે આવતા મહિનાથી શરૂઆતમાં શરૂ થનારા પરિવહન માર્ગો, બેઝ કેમ્પ, રેલવે માળખાકીય સુવિધાઓ, લોજમેન્ટ સેન્ટરો અને યાત્રા સાથે જોડાયેલા અન્ય મહત્વપૂર્ણ સ્થાપનોને આવરી લેતી વ્યાપક સુરક્ષા ગ્રીડ સક્રિય કરી છે.

પંજાબે તેના રમતગમત ગુડ્સ, ફૂટવેર અને ચામડાના ઉત્પાદનને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. પંજાબના ઉદ્યોગ અને વાણિજ્યિક વિભાગ દ્વારા દેશની એક મુખ્ય કેન્દ્રીય સંસ્થા ફૂટવેર ડિઝાઇન અને ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ FDDI સાથે એક સમજૂતી કરાર કર્યા છે, જેનો ઉદ્દેશ આ ક્ષેત્રોમાં ઉદ્યોગોને આધુનિક પરીક્ષણ માળખા, કુશળ માનવશક્તિ, ડિઝાઇન અને નવીનતા સપોર્ટ અને મજબૂત બજાર જોડાણ પ્રદાન કરવાનો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એવિયનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક યોજાશે. G7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીએ વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓ સામેના જોખમથી બચાવવા હાકલ કરી. પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓના સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું. નાણાકીય વર્ષ 2025-26માં સંરક્ષણ ઉત્પાદન વધીને રેકોર્ડ 1.78 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરેલ ભાવ 5.4% ઘટીને $78.66 થયા. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વનડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आप सुन रहे हैं विविध भारती।
2: आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार संस्कृति भूंडिया वांचे छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल की अध्यक्षता में आज सांजे गांधीनगर खाते राज्य मंत्रिमंडल की बैठक मळशे। बैठक में राज्य सरकार आगामी आयोजनों और नीतिगत विषयों पर समीक्षा थशे, जेमा शाला प्रवेशोत्सव, कृषि महोत्सव सहित कार्यक्रम पर चर्चा थशे। बैठक दरमियान सिंचाई और पीवाना पाणी, कृषि वावेतर, खातरनी मांग सहित बाबतों पर चर्चा थवानी शक्यता छे। छेल्ला दायकामां गुजराते लगभग 110 अबज यूएस डॉलरनी निकास करी छे। वैश्विक आर्थिक क्षेत्रना 12 वर्षना प्रदर्शन पर ध्यान केन्द्रित करता अमदावादमां एक आउटरीच कार्यक्रमने संबोधता वाणिज्य अने उद्योग मंत्रालयना अधिक सचिव अजय भादुए भार मूक्यो कि छेल्ला 10 वर्षमां भारतनी कुल निकास बमणी थईने आश्रे 863 अबज यूएस डॉलर सुधी पहोंची छे। प्रादेशिक निकास वृद्धि पर झोनल डेवलपमेंट कमिश्नर ज्ञानेश्वर पाटिले जणाव्यू हतुं कि 2014-15 અને 25-26 વચ્ચે ગુજરાતમાંથી સેઝ નિકાસમાં લગભગ 67% વધારો થયો છે। તેમણે માહિતી આપી હતી કે આ ઝોને અર્થતંત્રમાં 3,793 કરોડ રૂપિયાથી વધુનું યોગદાન આપ્યું છે અને 2.22 લાખથી વધુ નોકરીઓનું સર્જન કર્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના 6-4 નજીક ભારતીય તટરક્ષકની થીમ પર બનેલા સર્કલનું ઉદઘાટન કર્યું। આ પ્રસંગે તેમણે દરિયાઈ સુરક્ષા અને માદક પદાર્થ પકડવામાં તટરક્ષક ની કામગીરીને બિરદાવી શ્રી સંઘવીએ રાજ્યના નાગરિકો વતી તટરક્ષકનો આભાર માન્યો। વડોદરામાં એક ટ્રક અને ખાનગી ટ્રાવેલર્સની બસ વચ્ચેના અકસ્માતમાં 9 વર્ષના એક બાળક સહિત 6 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 27 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેમને SSG હોસ્પિટલ ખસેડાયા છે। મળતી માહિતી મુજબ રાજસ્થાનના બસવાડાથી સુરત જતી બસ અને રોડ પર ઉભેલી ટ્રક વચ્ચે કોટંબી સ્ટેડિયમ પાસે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો। SDRF, NDRF, પોલીસ અને વડોદરા અગ્નિશમન દળની ટીમે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા। કચ્છમાં આજે બપોરે 12:39 વાગે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા। રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી છે, જ્યારે તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું ગાંધીનગરની ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા દ્વારા જણાવાયું છે। ગાંધીનગરમાં રાષ્ટ્ર નિર્માણ, સુશાસન અને કુશળ વહીવટના સફળ અને ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત આગામી 19-21 જૂન દરમિયાન પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે। ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજ પરિસરમાં સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી 3-દિવસીય મહોત્સવમાં રાષ્ટ્રના વિકાસની ઝાંખી સાથે સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે। આ કાર્યક્રમમાં વિવિધ ખ્યાતનામ કલાકારો તેમની કલા પ્રસ્તુતિ કરશે। વિકસિત ભારત એટ 2047 માટે વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે ગાંધીનગર જિલ્લામાં પ્રગતિ પથયાત્રા યોજાઈ, જેમાં મહાનુભાવો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને જિલ્લાના વિકાસ કાર્યો, આધુનિક શિક્ષણ પ્રણાલી, તકનીકી સંસ્થાઓ અને ઔદ્યોગિક ધરોહરની ઝાંખી કરાવાઈ। વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેરગામ ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત સંકલ્પ કાર્યક્રમ યોજાયો। સુરેન્દ્રનગરના સણોસરા ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું। આ શિબિરમાં નાયબ કલેક્ટર ચોટીલા HT મકવાણા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। અરવલ્લી જિલ્લાના સ્થાનિક ગુના શાખાએ 49 જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપીને મહારાષ્ટ્રથી પકડી પાડ્યો છે। આરોપીએ અરવલ્લી ઉપરાંત મહીસાગર, ભાવનગર, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની દુકાનોમાં પણ ચોરીની કબૂલાત કરી હોવાનું જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું।
3: 150 જેટલા સીસીટીવી ના પોઈન્ટ ચેક કરેલા છે, લગભગ 25 જેટલા સરદારો ચેક કરવામાં આવ્યા છે। એ ઉપરાંત અલગ અલગ ટાઈપના ટેકનિકલ ટૂલ્સ જે અમારી પાસે છે, જેમાં ICGS સિસ્ટમ છે, બીજી પ્રાઇવેટ એપ છે, ટાવર ડમ્પ છે, એના આધારે એક આરોપી મહારાષ્ટ્ર મુંબઈથી પકડી આવ્યા છે, જેનું નામ છે સિરાજ। એની સાથે બીજા એક આરોપી જે છે સલમાન કરીને, એ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં જેલમાં છે અને એક આરોપી અમારે પકડવાનો બાકી છે જીગો કરી।
2: ગીર સોમનાથના કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ આગામી 21 તારીખે સોમનાથ પરિસરમાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટેની તૈયારીઓની સમીક્ષા કરી। જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે આઇકોનિક પ્લેસ અને તીર્થસ્થળ સોમનાથ સહિત તાલુકા કક્ષાના સ્થળ પર ઉજવણી થાય અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવું આયોજન કરવા જણાવ્યું। કલેક્ટરે રાજ્યકક્ષાના યોગ દિવસના પ્રસારણ માટે કનેક્ટિવિટી કાર્યક્રમને અનુરૂપ બેકડ્રોપ, યોગ

નેચર દ્વારા યોગ નિદર્શન સહિતની વ્યવસ્થાઓ યોગ્ય રીતે ગોઠવવા તે માટે અધિકારીઓને સૂચના આપી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ airnews_abidને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
1: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
5: કિસ્મત થી મેરી મુજે કામ મિલ ગયા ઓર કિસ્મત હી કહે લે ઉસે કી લોગો કો વો અચ્છા લગતા હૈ.
6: વિવિધ ભારતી સે ઇસ સમય આપ સુન રહે હૈ પ્રોગ્રામ આજ કે મહેમાન, ઓર આજ હમારે મહેમાન હૈ ફિલ્મ અભિનેતા વિજય રાજ. આપસે બાતચીત કી હૈ કમલ શર્મા ને.
7: વિજય ભાઈ, બહોત સારી ફિલ્મો મે આપને કામ કિયા, એક અલગ પહેચાન ભી હૈ આપકી, લોગ દેખતે હૈ ઓર બડે પ્રસન્ન હોતે હૈ આપકા કામ દેખ કરકે, બડે પ્રભાવિત હોતે હૈ. રેપર્ટરી કા આપને જિક્ર કિયા, મેં યે બાત પીછે છૂટ ગઈ થી, થોડા સા ફિર સે હમ ફ્લેશબેક મે જાતે હૈ જરા, વહાં કૈસે કિસને કિસીને પ્રેરિત કિયા આપકો, યા કહીં સે આપકો જાનકારી મિલી?
5: કોલેજ મે જબ શરૂ હો ગયા સબ કુછ તો ઉસકે બાદ હમ લોગ મંડી હાઉસ આ ગયે. મંડી હાઉસ એક એસી જગહ જહાં પે સ્કૂલ ભી હૈ ઓર થિયેટર એક્ટિવિટીઝ બહોત ઝ્યાદા હોતી હૈ. સાક્ષી કલા મંચ એક એમેચ્યોર થિયેટર ગ્રુપ વહાં પે હૈ, ઓર વહાં પે મેં કોલેજ સે આપ વહાં એક થોડે સે પ્રોફેશનલ તરહ કે લોગો કે બીચ મેં એન્ટ્રી હો ગઈ, તો ઉનકી બાતે સમજ મેં ના આયે કે અરે બાત ક્યા કર રહે હૈ યાર, પતા નહીં ક્યા ક્યા નામ લે રહે હૈ વો વિદેશી નામ, જો હમારી સમજ સે ઓર હમારી જાનકારી કે હિસાબ સે બડે દૂર કે કોઈ હૈ, ઓર ઇસકા યે એક્ચ્યુઅલી આદમી કા નામ લે રહે હૈ યાર કિસી ચીઝ કા નામ લે રહે હૈ, ઉતના તક સમજ મેં નહીં આતા થા. એકચ્યુઅલી જબ મેં થિયેટર મેં જોઈન કિયા તો થિયેટર કા મુજે આજ ભી મતલબ નહીં માલૂમ, એકચ્યુઅલી પહેલે ભી નહીં માલૂમ થા, મુજે તો બસ મજા આતા થા યાર, મેં એક્ટિંગ કર રહા હું મુજે મજા આ રહા હૈ, ઇતના હી મેરે લિયે થા. ઇસકા ક્યા મતલબ હૈ, ઇસકા ક્યા મતલબ ક્યા હોતા હૈ, યે ક્યા કરના હૈ, ઓર હમ કૌન હૈ, એસા કુછ મેરે યે સબ મુજે એસા કોઈ લેના દેના થા નહીં, મુજે અચ્છા લગ રહા હૈ, બસ બાત ખતમ હો ગઈ. છોટા છોટા રોલ મિલને લગા, ફિર એક પ્લે હુઆ રોમિયો એન્ડ જુલિયટ, બહાર કા પ્લે હૈ, જિસમે મુજે અચાનક એક બડા રોલ મિલ ગયા. અચાનક યુ કે પહેલે કોઈ ઓર કર રહા થા જો બડા એક્ટર થા, પુરાના એક્ટર થા, તો ઉન્હોને દે દિયા, તો મને યાર ચલો, તો હમ કરને લગે, ઓર વો મેઇન રોલ થા મતલબ ઉસ નાટક મેં. બાકી જિતને ભી લોગ થે વો સબ સિનિયર લોગ થે, તો મેં હી એક થા જો સબસે છોટ ભૈયા ઇસકો કહે લે, તો ઇતને સિનિયર લોગો કે સાથ કામ કરને કા મોકા મિલા પહેલી બાર, ઓર પ્લે બડા બઢિયા હો ગયા, ઓર મુજસે બડા બઢિયા હો ગયા કામ, મતલબ એસા કહા લોગોને. જે એન કૌશલ એક વ્યક્તિ રહે હૈ જિનકા જો રેપર્ટરી ચીફ હુઆ કરતે થે, ઉન દોનો બડે પ્યારે ઇન્સાન, ઉન્હોને વો પ્લે દેખા થા, દો તીન બાર દેખા થા, ઓર ઉનકો બડા પસંદ આયા, તો મુજે ઉન બુલાયા રેપર્ટરી મે કે સુનો રેપર્ટરી જોઇન કરના ચાહોગે, 3000 રૂપિયે મિલેંગે, ઓર તો 3000 સુનકે મેં બાકી સુનના હી બંધ કર દિયા. મેરે કાનો ને શટર ડાઉન કર લિયા કે 3000 કે બાદ મેં 3000 કે હિસાબ લગાને લગી, 6 મહિને કે લિયે બુલાયા હૈ તો 6 3 18 મેં થા, આખરી દિન થા કે આપ ભર દે, તો મેને અપ્લાય કર દિયા ઓર મુજે બુલા લિયા ગયા ઇન્ટરવ્યુ કે લિયે. મુજે કુછ આતા નહીં થા, જો થિયેટર મેને પઢા નહીં થા, ક્યા ક્યા ઇતિહાસ મેં કિસને ક્યા મુજે કુછ નહીં માલૂમ થા, જો આજ ભી નહીં માલૂમ હૈ, પર જો મુજે સમજ મેં આતા થા.

0: ફિલ્મોની અવનવી વાતો સાથે ફિલ્મી ગીતોની મહેફિલ જમાવતો કાર્યક્રમ વાત એક ફિલ્મની દર ગુરુવારે સવારે 10 વાગે સાંભળો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી, જેના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. વાત એક ફિલ્મની.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
0: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી.

0: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન વડોદરાનો આધુનિક શોરૂમ નવરંગ સિનેમા રોડ રાવપુરા વડોદરા.
1: એમ કે ફર્નિચર પાંચમાળનો ભવ્ય શોરૂમ પ્રતાપનગર બ્રિજ નીચે વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો જેના પ્રાયોજક છે
0: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
0: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
3: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
7: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
7: એટલે?
3: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને

0: એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
4: સિર્ફ વિવિધ ભારતી પર.
5: સલીમ સુલેમન કે સંગીત નિર્દેશન મેં અબ સુનિએ શ્રેયા ઘોષાલ કા ગાયા ગીત બોલ, અમિતાભ ભટ્ટાચાર્ય કે ફિલ્મ કા નામ બેન્ડ બાજા બારાત.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં પ્રથમવાર ટુ વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો આજથી પ્રારંભ. વડોદરામાં ટ્રક અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 7 લોકોના મોત. ભારતીય રેલવેએ 493 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર ભુજ ડબલિંગ યોજનાને મંજૂરી આપી. 1,22,00,000 રૂપિયાની સાયબર છેતરપિંડીના આરોપીને અમરેલી પોલીસે ઝડપી પાડ્યો. અને ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળા અભ્યાસક્રમ માળખું અને શાળા ગુણવત્તા માળખાનું પણ લોકાર્પણ કરાયું. દરમિયાન શ્રી પટેલે જણાવ્યું, શિક્ષણમાં પણ ગુજરાતને સમગ્ર દેશમાં અગ્રેસર લાવવાની નેમ વ્યક્ત કરાઈ છે.
1: આપણે શું કાર્ય કરવું, કેવી રીતનું કાર્ય કરવું, એના માટેનો આપણો ગોલ નક્કી કરી અને આગળ વધીશું તો 100% ગુજરાત અત્યારે દરેકે દરેક ક્ષેત્રે નંબર 1 છે. તો શિક્ષણમાં પણ નંબર 1 ઉપર આપણે આવવું જરૂરી છે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કારણસર આપણે હજુ પણ એમાં ક્યાંક ને ક્યાંક પાછા પડીએ છીએ, તો એ આપણે આ વખતથી પાક્કા પાયે મજબૂતીથી આમાં આગળ વધીશું.
0: રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણેએ નવા અભ્યાસ માળખાની વિગતો આપી. તેમણે કહ્યું, અગાઉ ધોરણ 10 પછીના 2 વર્ષનો અભ્યાસ હતો, જ્યારે હવે 15 વર્ષના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે 5+3+3+4 પદ્ધતિ મુજબ અભ્યાસ કરાવવામાં આવશે, જેમાં પૂર્વ પ્રાથમિકમાં 3 વર્ષનો અભ્યાસ સામેલ છે. રાજ્યમાં પ્રથમવાર ટુ વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો આજથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતેથી 51 ટુ વ્હીલર મોબાઇલ હેલ્થ યુનિટ અને 9 નવા મોબાઇલ હેલ્થ યુનિટને લીલી ઝંડી આપી છે. આ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું, રાજ્યના 14 જિલ્લામાં શરૂ થયેલા આ મોબાઇલ હેલ્થ યુનિટથી છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓની પહોંચ હવે વધુ ઝડપી અને સરળ બની

0: છે.
1: અમારી ટીમ આરોગ્ય જયારે આ નિર્ણય લીધો કે હિલ પર જ્યાં નાનો રસ્તો છે કે એક ઝૂંપડું છે, તો આ એક ઝૂંપડા સુધી ડોક્ટરની ટીમ અને દવા એને કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, જે નીચે આવી શકે એમ નથી, અથવા તો ત્યારે એક જ ઝૂંપડું હોય, તો આ માટે 51 તાલુકામાં એક ટુ વ્હીલ ગાડી અને એની સાથે ડોક્ટર્સ અને તમામ દવાની કીટ સાથે મળીને ત્યાં એમનું બેઝિક પ્રકારની સારવાર કરી શકે.
0: વડોદરામાં એક ટ્રક અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 9 વર્ષના એક બાળક સહિત 7 લોકોના મોત થયા છે, જ્યારે 27 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના બસવાડાથી સુરત જતી બસ અને રોડ પર ઉભેલી ટ્રક વચ્ચે કોટંબી સ્ટેડિયમ પાસે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. એસડીઆરએફ, એનડીઆરએફ, પોલીસ અને વડોદરા અગ્નિશમન દળની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે. ભારતીય રેલવેએ રાજ્યમાં 493 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર ભુજ ડબલિંગ યોજનાને મંજૂરી આપી છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું કે આ રેલખંડના ડબલિંગથી કચ્છ ક્ષેત્રમાં રેલ સંપર્ક અને સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, તેમજ ભવિષ્યમાં યાત્રી અને માલ પરિવહનની વધતી માંગને પૂર્ણ કરવામાં મદદ મળશે. ડબલ લાઇનથી દર વર્ષે 12 મિલિયન ટન વધારાનું માલ પરિવહન શક્ય બનશે, જેના કારણે લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક સંપર્કને મજબૂતી મળશે. દેશની કુલ વિશેષ આર્થિક ક્ષેત્ર સેઝ નિકાસમાં રાજ્યનો 21% જેટલો ફાળો છે. અમદાવાદમાં આજે ગુજરાતમાં સેઝના 12 વર્ષની સિદ્ધિઓ અને ભવિષ્યનું વિઝન વિષય પર યોજાયેલા આઉટરીચ પ્રોગ્રામમાં ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર જ્ઞાનેશ્વર પાટીલે જણાવ્યું કે રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓના પરિણામે આજે ગુજરાતના સ્થાનિક સેઝ રોકાણ, રોજગાર અને ઇનોવેશનના મહત્વના કેન્દ્રો બન્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ અજય બહાદુએ જણાવ્યું, દેશમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે રાષ્ટ્રીય સ્તરે ટ્રેડ કનેક્ટ, ટ્રેડ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસ્ટિક પોર્ટલ અને મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટ મોનિટરિંગ પોર્ટલ જેવા ડિજિટલ પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યા છે.
2: પિછલે 12 સાલો મેં આપ યે દેખીએ કે પૂરા પહેલે જો પેપર વર્ક સે એક્સપોર્ટ કા ઓથોરાઇઝેશન ઓર એક્સપોર્ટ કે લાઇસન્સિંગ ઓર એક્સપોર્ટ કા જો આપકા ઓથોરાઇઝેશન કા એક્સપોર્ટ ઓબ્લિગેશન કો સર્ટિફિકેટ વગેરે કરના હોતા થા, વો સારા કા સારા ચીજ જો હૈ વો ડિજિટાઇઝ હો ગઈ. ઓર તીસરા જો બડા ઉપલબ્ધિ મેને બતાઈ, બહોત સારે પ્રોડક્ટ્સ મે મેને બતાઈ કે જૈસે આજ પિછલે કુછ સાલો મે 500 સે જ્યાદા પ્રોડક્ટ્સ એસે હૈ કે જો હમ નયા પ્રોડક્ટ્સ લેકે સામને આયે હૈ, નય માર્કેટ્સ લેકે સામને આયે હૈ, જો કે હમારે પ્રોડક્ટ જો પહેલે જૈસે કુછ જગહ પે હમારી કોફી જા રહી થી, વો માર્કેટ્સ બઢ કે 20-25-30 ઓર કન્ટ્રીઝ મે વો જાને લગ ગઈ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. 21 જૂને યોજાનારી નીટ યુજી પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવા રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે વિડીયો કોન્ફરન્સ યોજી હતી, જેમાં નીટ સંબંધિત કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે શ્રી મલિકે કાયદો અને વ્યવસ્થાના આઈજીપી મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ફોટોકોપી અને ઝેરોક્સ કેન્દ્રો પર કડક નજર રાખવામાં તેમજ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની તમામ માર્ગદર્શિકાઓનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. પરીક્ષા કેન્દ્રો પર મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ તથા અન્ય પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોના સુરક્ષિત જમા કરાવવાની અલગ અલગ વ્યવસ્થા કરવા પણ આદેશ અપાયા છે. રાજ્યના તમામ સ્થાનિક પોલીસ મથકોને માદક પદાર્થ વિરોધી કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ વડા જીએસ મલિકે આદેશ આપ્યો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સ્થાનિક પોલીસને પણ એનડીપીએસ કેસો નોંધવાની જવાબદારી આપવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા હેઠળ અમરેલી પોલીસને મોટી સફળતા મળી છે. 1,22,00,000 રૂપિયાની સાયબર છેતરપિંડીના આ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને તેના સાગરીતોને જરૂરિયાતમંદ લોકોને લોન અથવા ઉછીના નાણાં આપવાની લાલચ આપી

0: તેમના નામે ઓનલાઇન બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. ત્યારબાદ ખાતાની વિગતો, કીટ અને સીમકાર્ડ મેળવી દેશના વિવિધ રાજ્યોમાં થયેલી સાયબર છેતરપિંડીની રકમ આ ખાતાઓમાં જમા કરવામાં આવી હતી. આરોપી સામે અમરેલી, સાવરકુંડલા, લીલીયા, વડોદરા અને નવી મુંબઈ સહિત વિવિધ સ્થળોએ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠામાં સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર એક પેડ મા કે નામ 3.0 અભિયાન અંતર્ગત રાજ્યમંત્રી કમલેશ પટેલ અને પ્રવીણ માળીએ વૃક્ષારોપણ કર્યું હતું. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં પ્રગતિપથ યાત્રા યોજાઈ હતી. જૂનાગઢના પ્લાસવા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તો મહેસાણા જિલ્લામાં મેઉ, બેચરાજી, વિજાપુર, ઊંઝા અને સતલાસણ ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વ્યસ્ત દિનચર્યા વચ્ચે કર્મચારીઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે તે માટે યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. તો ડાંગ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ ગઈ. રાજ્યમાં આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે આવતીકાલે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે તેમ હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
1: 17 જૂન से लेकर 23 जून तक इसमें अगले 2 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना बताया गया है गुजरात रीजन के लिए. इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है इसमें बनासकांठा, साबरकांठा, अरवली के लिए दिया गया है उत्तर गुजरात में, और दक्षिण गुजरात में भरूच से लेकर दक्षिण जो जिला है जैसे सूरत, तापी, डांग, वलसाड, कमंडा, दरनगर, हवेली और नवसारी के लिए दिया गया है. सौराष्ट्र कच्छ के लिए आज आइसोलेटेड कद्दूका स्थानों में हल्का मध्यम बरसात का संभावना बताया गया. अमरेली, भावनगर, गीर सोमनाथ और दीव के लिए बताया गया.
0: અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજે 295 કરોડ રૂપિયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ કરોડરજ્જુ સંસ્થા રમત, ઇજા અને પુનર્વસન કેન્દ્રની સ્થાપના કરાશે. આ પ્રોજેક્ટના આયોજન પ્રગતિ અંગે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. તો વલસાડ નગરપાલિકાએ શહેરીજનો માટે વેરા વસૂલાતમાં રિબેટ સ્કીમ અમલમાં મૂકી છે, જેમાં ચાલુ વર્ષના મિલકતવેરા પર 10% વળતર આપવામાં આવી રહ્યું છે. આ યોજનાનો લાભ આગામી 30 જૂન સુધી જ મળવાપાત્ર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં પ્રથમવાર ટુ વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો આજથી પ્રારંભ. વડોદરામાં ટ્રક અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 7 લોકોના મોત. ભારતીય રેલવેએ 493 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર ભુજ ડબલિંગ યોજનાને મંજૂરી આપી. અને ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. હવે સાંભળીએ કિશોર કુમાર તથા કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં કર્મા ફિલ્મનું આ ગીત, આનંદ બક્ષીના બોલ તથા લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.

0: नमस्कार, आकाशवाणी समाचार प्रवेश अड़िएचा वाँचे छे। मुख्य समाचार। ફ્રાન્સમાં G7 શિખર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને વિકાસશીલ દેશોને આર્થિક સશક્ત બનાવે તેવું તંત્ર વિકસાવવા જણાવ્યું. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફ્રાન્સમાં દ્વિપક્ષીય બેઠક. ગુજરાતમાં 493 કરોડ અને મહારાષ્ટ્રમાં 172 કરોડ રૂપિયાના ખર્ચની રેલવે પરિયોજનાને મંજૂરી. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના એવિયામાં G7 શિખર સંમેલનમાં એક મહત્વના કાર્યસત્રને સંબોધતા કહ્યું, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓએ વિકાસશીલ દેશોને આર્થિક મજબૂતી આપે તેવું તંત્ર બનાવવું જોઈએ. તમામ લોકો માટે સંતુલિત, સમાવેશી અને સતત આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવું એ આ સત્રનો વિષય હતો. શ્રી મોદીએ આફ્રિકા, લેટિન અમેરિકા, પ્રશાંત ટાપુ દેશોને જોડતી સંપર્ક પરિયોજનાઓનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે સંપર્ક અને વેપારમાં વૃદ્ધિ લાવવા આંતરરાષ્ટ્રીય ટ્રાફિક ભાગીદારી તૈયાર કરવાનો પણ મંતવ્ય રજૂ કર્યો. તે અંતર્ગત G7 દેશોની મૂડી, ભારતીય પ્રતિભાવો અને વૈશ્વિક દક્ષિણના દેશોને એક સાથે લવાઈ શકે છે. શ્રી મોદીએ કહ્યું કે ચોક્કસ વૃદ્ધિથી સમાવેશી અને લોકોના વિકાસને મજબૂતી મળે છે. તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મૂળ મંત્ર સાથે ભારતની વિકાસગાથાનો પણ ઉલ્લેખ કર્યો હતો. દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે યોજાનારી દ્વિપક્ષીય બેઠક પર સૌની નજર છે.
1: प्रधानमंत्री नरेंद्र मोदी और अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप की यह द्विपक्षीय बैठक काफी महत्वपूर्ण मानी जा रही है. उम्मीद है कि इस बैठक में पश्चिम एशिया संकट पर प्रमुखता से बात होगी. यह बातचीत ऐसे समय में हो रही है जब अमेरिका और ईरान ने युद्ध खत्म करने और हॉर्मुज जलडब्रू मध्य को फिर से खोलने के लिए एक समझौता तय किया है. अब तक हुए काम को लेकर भी चर्चा होने की उम्मीद है. भारत इस दौरान ऊर्जा सुरक्षा के अहम मुद्दे पर भी बात कर सकता है. इन महत्वपूर्ण मुद्दों के साथ साथ दोनों नेताओं के बीच व्यापार से जुड़े सभी पहलुओं पर भी विस्तार से चर्चा होने की उम्मीद है. अंकित कुमार, आकाशवाणी समाचार, एवियो, फ्रांस.
0: આ ઉપરાંત પ્રધાનમંત્રીએ એવિયામાં G7 શિખર સંમેલનથી અલગ જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ટ્ઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે જર્મનીના ચાન્સલર સાથે તેમનો સંવાદ લાભદાયી રહ્યો હતો. તેમણે કહ્યું કે બંને નેતાએ વેપાર, રોકાણ, ચક્રીય અર્થતંત્ર, સંરક્ષણ, આઈટી અને અન્ય ક્ષેત્રમાં સહકારના માધ્યમથી દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એવિયનમાં G7 સંમેલન દરમિયાન યુરોપિયન પરિષદના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન સંઘના વડા ઉર્સુલા વોન ડેર લેયન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ત્રણેય નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. તેમણે ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાટાઘાટોના તાજેતરના નિષ્કર્ષની નોંધ લઈ તેને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી. ભારતીય રેલવેએ મહારાષ્ટ્રમાં 172 કરોડ રૂપિયાના ખર્ચે સોમતાને ચીખલી કોર્ડ લાઇન પરિયોજનાને મંજૂરી આપી છે. તેના નિર્માણથી પનવેલ જંકશન પર ભીડ ઘટશે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે આ નવી કોર્ડ લાઇન કરજત માર્ગ પર ચીખલી અને રૂહા માર્ગ પર સોમતાને વચ્ચે એક મહત્વનો રેલવે

0: સંપર્કની અછતને દૂર કરશે. તેનાથી ટ્રેનોને પનવેલ જંકશનમાં પ્રવેશ કર્યા વગર તેમજ એન્જિન બદલ્યા વગર કરજત તરફ રોહા કોરિડોર વચ્ચે નિરંતર કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત રેલવેએ ગુજરાતમાં 493 કરોડ રૂપિયાના ખર્ચે 49 કિલોમીટર લાંબા આદિપુર ભુજ ખંડની ડબલિંગ યોજનાને પણ મંજૂરી આપી. તેનો ઉદ્દેશ કચ્છ ક્ષેત્રમાં રેલવે સંપર્કને મજબૂત બનાવવાનો અને તેની ક્ષમતા વધારવાનો છે. ભારતીય રેલવે પૂર્વ રેલવે પર સિગ્નલિંગ પ્રણાલીના આધુનિકીકરણ માટે 405 કરોડ રૂપિયાની પરિયોજનાને પણ મંજૂરી આપી છે. તે અંતર્ગત 32 રેલવે મથક પર રિલે આધારિત ઇન્ટરલોકિંગ સિસ્ટમને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં પરિવર્તિત કરાશે. રેલવે મંત્રાલયે આ પરિયોજનાને સિગ્નલિંગ માળખાના આધુનિકીકરણ અને રેલવે સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત થયાના અહેવાલ છે. ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના મેજિસ્ટ્રેટ અવનીશ રાયે કહ્યું હતું કે એક જ પરિવારની 9 મહિલા ઈ રિક્ષામાં અન્ય એક ગામમાં લગ્ન સમારોહમાં જઈ રહી હતી. દરમિયાન સામેથી આવતા ટ્રેક્ટર સાથે ટક્કર થતાં 6 મહિલાના મોત થયા છે, જ્યારે ઈજાગ્રસ્ત 3 મહિલાને હોસ્પિટલ ખસેડાઈ છે. બીજી તરફ ગુજરાતના વડોદરામાં વહેલી સવારે 4 વાગે કોટંબી સ્ટેડિયમ પાસે એક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા છે, જ્યારે 27 જેટલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત એક મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. હવે ભારત વિશ્વનું 6ઠું સૌથી મોટું ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર દેશ છે. પુણેમાં એક અમેરિકી કંપનીના ઉત્પાદન એકમના ઉદઘાટન સમારોહમાં શ્રી વૈષ્ણવે કહ્યું કે હાલમાં દેશમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ નિર્માણાધીન છે અને આ વર્ષના અંત સુધીમાં તેની સંખ્યા વધીને 4 થઈ જશે.
1: दो प्लांट का प्रोडक्शन स्टार्ट हो चुका है और दे हैव स्टार्टेड इन गुड फुल स्विंग. थर्ड प्लांट का इनॉग्रेशन जुलाई में होगा एंड बाय डिसम्बर 4th plant ऑफ सेमीकंडक्टर्स विल बी फुल्ली फंक्शनल कॉमर्शियल मैन्युफैक्चरिंग इन आर कंट्री.
0: ઉત્તર પ્રદેશના લખનૌમાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હાલ મુકાબલો ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાનની ટીમે પહેલા બોલિંગ પસંદ કરતા ભારતે 402 રન બનાવ્યા. ટીમ તરફથી સૌથી વધુ 154 રન સુકાની શુભમન ગીલે કર્યા છે, જ્યારે ઈશાન કિશને 125 રનનું યોગદાન આપ્યું. જ્યારે અફઘાનિસ્તાન ટીમ તરફથી નાંગીરિયા ખારોટે 4, રાશિદ ખાને 3, એ.એમ. ગઝનફર અને મોહમ્મદ સલીમે 1-1 વિકેટ લીધી હતી. હાલમાં મળતા અહેવાલ મુજબ અફઘાનિસ્તાનની ટીમે 27 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 150 રન કર્યા છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. લીડ્સના હેન્ડિગલી ખાતે ગ્રુપ એ ક્રિકેટ મેચમાં રમાનારી મેચમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતે અત્યાર સુધીમાં 11 ઓવરમાં વિના વિકેટે 104 રન કર્યા છે. ફિફા ફૂટબોલ વિશ્વકપમાં ઓસ્ટ્રિયાએ જોર્ડનને 3-1થી હરાવ્યું. હવે જોર્ડનનો આગળનો મુકાબલો અલ્જીરિયા સાથે થશે, જ્યારે ઓસ્ટ્રેલિયા ગ્રુપ જેમાં વર્તમાન વિજેતા અર્જેન્ટિના સામે રમશે. અર્જેન્ટિનાએ આજે સવારે અલ્જીરિયાને 3-0થી હરાવ્યું હતું. લિયોનેલ મેસીએ આ મેચમાં હેટ્રિક ગોલ કરીને ઇતિહાસ રચ્યો હતો. મેસી વિશ્વકપમાં સૌથી વધુ 16 ગોલ કરનારા વિક્રમમાં જર્મનીના મિરોસ્લાવ ક્લોઝની બરાબરી સુધી પહોંચી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930ની કામગીરીની સમીક્ષા કરી અને તેને ફરીથી સુધારવા અધિકારીઓને સૂચના આપી. શ્રી શાહે અધિકારીઓને રિપોર્ટિંગની સરળતા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા AI અને બહુભાષી સહાયનો ઉપયોગ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિથી લઈ સર્જિકલ સ્ટ્રાઇક, બાલાકોટ અને ઓપરેશન

સિંદૂર જેવી નિર્ણાયક કાર્યવાહી સુધી ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતના સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન નહીં કરાય. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી સિંઘે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે પોતાના રાષ્ટ્રીય સુરક્ષા માળખામાં ઐતિહાસિક પરિવર્તન જોયું છે. તેમણે કહ્યું કે ગત 5 વર્ષમાં દેશે સંરક્ષણ ક્ષેત્રમાં અનેક મહત્વની સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફ્રાન્સમાં G7 શિખર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય વિકાસ જણાવ્યું. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફ્રાન્સમાં દ્વિપક્ષીય બેઠક. ગુજરાતમાં 493 કરોડ અને મહારાષ્ટ્રમાં 172 કરોડ રૂપિયાના ખર્ચની રેલવે પરિયોજનાને મંજૂરી. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગ્યાને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: છૂના ચાહતા હૈ, ઉસે મહેસૂસ કરના ચાહતા હૈ, ઓર યહી પ્યાર ધીરે ધીરે મન કે ભીતર એક પૂરા બ્રહ્માંડ રચ લેતા હૈ.